0: Center 94 North South 95.6 East West 98.2. You are listening to RM3 Radio.
1: चौराणु 95.6 98.2 तमे सांभळी रह्या छो RM3 रेडियो। दर रोज 10-11 आवो अमारी साथे
2: It's always a better choice. Your songs on your radio. My one and only station.
3: RM3 Manoranjan Radio.
1: આવો અમારી સાથે. નમસ્કાર શ્રોતાઓ, રેડિયો મનોરંજનના લહેર ઉપર ગુજરાતી ગીતોના કાર્યક્રમ આવો અમારી સાથેમાં આપ સૌ કોઈનું સ્વાગત છે. નવરાત્રના આજના આ પાંચમા દિવસમાં આપણે આવી પહોંચ્યા છીએ અને આપ સૌ કોઈનું બસ સૌ કોઈને દેવી માની કૃપા પ્રાપ્ત થાય એવી જ શુભકામનાઓની સાથે આજના આપણા કાર્યક્રમની સાથે જોડાઈ જઈએ. પૂર્ણ કલાકના આજના આ સફરમાં આવી પહોંચી છે રત્ના આપ સૌ કોઈનું સાથ દેવા માટે. તો ચાલો કરીએ શરૂઆત એક ખૂબ જ સરસ ગીતની સાથે અને જેમ જેમ આગળ વધીશું વધારે તમને માહિતી આપતા રહેશું આજના દિવસની.

0: આવો અમારી સાથે.
1: શ્રોતાઓ, આજે નવરાત્રિનો પાંચમો દિવસ, માં દુર્ગાના પાંચમા સ્વરૂપની પૂજા આપણે કરીએ છીએ અને આજે માં સ્કંદ માતાની પૂજા કરવામાં આવે છે. સવારે વહેલા ઉઠીને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરી આપણે માં સ્કંદ માતાની મૂર્તિ કે પછી ચિત્રને ગંગાજળથી શુદ્ધ કરવું અને તે સાથે જ માતાને કુમકુમ, અક્ષત, ફૂલ, ફળ અને તેમને અર્પણ કરવા, શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવી માતાનું ધ્યાન કરવું. ઓમ દેવી સ્કંદ માતાય નમઃ, આ મંત્રનો જાપ કરવાથી કહેવાય છે કે માં પ્રસન્ન થાય છે. આજના આપણા કાર્યક્રમમાં ચાલો આપણે કાર્યક્રમને આગળ વધારીએ.

0: આવો અમારી સાથે
1: શ્રોતા મિત્રો, સ્કંદ માતાની ઉપાસનાથી ભક્તોને સંતાન સુખ જ્ઞાન હિંમત અને શાંતિનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જે કોઈ સાચા હૃદયથી સ્કંદ માતાનું ધ્યાન ધરે છે

શ્રોતાઓ, નવરાત્રનો જે પાવન પર્વ છે, આપણા ભીતરમાં રહેલી આસુરી શક્તિનો નાશ કરવા માટે આપણે આ પર્વ ઉજવીએ છીએ. પહેલાના સમયમાં આસુરી શક્તિ બહાર રહેતી, પણ અત્યારના કળિયુગમાં આસુરી શક્તિ એ આપણા પોતાના મનમાં, આપણા દિમાગમાં, આપણા વિચારોમાં, આપણા કર્મમાં વસેલી છે. અને તેનું ધ્યાન રાખતા, તેને સમજતા, કઈ રીતે તેનો નાશ કરી આપણા પોતાની અંદર સકારાત્મક શક્તિનો આપણે તેને જાગૃત કરી શકાય, બસ તે માટેનો આ પર્વ આપણે ઉજવી રહ્યા છીએ. નવરાત્રનો આ પાવન પર્વ સૌ કોઈ માટે સકારાત્મક રહે, ઈશ્વરની શક્તિ સાથે આપણને બુદ્ધિ પ્રદાન થાય, અને કઈ રીતે આપણે શું કરવું અને શું ન કરવું તેનો વિચાર આપણે કરી શકીએ, તે માટે જ્ઞાનની પ્રાપ્તિ આપણને ઈશ્વર કરાવે, એ જ સાચા માયનામાં સાચો પર્વ કહેવાય. આજના આપણા કાર્યક્રમને બસ અહીં સમાપ્ત કરીશું. આપ સૌ કોઈનો પ્રેમાળ સાથ મળ્યો તે માટે ખૂબ ખૂબ આભાર. દેવી માની કૃપા સૌ કોઈ પર બનેલી રહે એવી શુભકામનાઓની સાથે કાર્યક્રમને અહીં વિરામ આપતા રજા લઈએ. નમસ્કાર, શુભ દિવસ.